0: ཁྱི ཕྱད མམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ གསམ ઓવરઓલ બહાર આંગતલ તના ગતિ ઇન્ડિયન તના હાયેસ્ટ રેટ ઓફ કેન્સર રેટ પુ મતિ રી ઓ ટેબેકો ચ્યુ બચસ પુ દુતસલા દેના બચસ પુ કેન્સર મમુ છનોત છના ઉંગતિ ઓરલ કેન્સર કો સાથ સાથ જો હે બાકી કેન્સર ફિલાઈ બખન ઓરલ કેન્સર ની જો હે બુનિયાદી છના કતો ગતિ પેરોન્ટલ ડિઝીઝ પેરોન્ટલ દર્શન ગતિ રુસ્પેજ ડિઝીઝ જેસે ગાસનેસ ટેબેકો ઝેતા કાનેઝન સ્મોકિંગ બેતા ઉદુની સો અગર ગેન પુ મચોત બોદ નગતો કોન્સ ज्यादा तर पु दिस मते गम सख छो छो जो छना गते निल जुज मत सरमान सानो निल जु से क्रावीन से यार निल यो अब सो मिनो रुस पा जु सो छिन छना दुस ने जो है उ आरल गते से का इफेक्ट बचिन सो गुल छिन मार से गेन पु गचा मत ना सो चा सो से मत ना निल जु से सुई का इफेक्ट हचिन जु
1: कसे जु कसे जु एड मैनिफेस्ट पा बस मोल से जु गा जो चीज का दोंगा दिस एवाइल बार्गो छिन जु गा बस से गति सुन गेल आलो सो खा जु ni chana junga te dare am ngati mema se de tsukshu dok pa junga ti so azer me gyo se mene ya di ka dak chi so se denik ba se mene ngata dok shaji la check up a chabin du kha junga te dental visit number go shin or cham bar bar go shin dis ko le res pes pa ba se mon na marchis
0: ngata jese u al ngate se ngata ngati am mashran ta na ga to zermo se sman chi zo se kunti la ut khani sman chi zo se last week end stage because there mo bardash machana dental visit pinu jo matlab lachar ha chana chi chin dana ga
1: tu agari lo den sa istemal bendu pe jo ngati khas kar ngati mana na yot khan masala saktang se jese ki long zeli utsuk sunang tang du dun sak chin dis ko les pes pa bas mon la
0: ngati ready me sen chun jin se bana jese ngati olive oil use bet jese ga jese ngati long use bet de guna nok sedative effect ron chin so chana dus ngati zarmo na kam bachin ha ga chiz pe no ko di zermo kam bidin ota den mix ut pana chana odu zermo kam bachin par u ala nga ta chang khos proper treatment chana chamin ha jese nga ta khachi ge zachin nga cha sensation zermo gramo chik thong ma chuk chuk thi chen nok chana dun zachik effect hachin zonika thika hachin par u ala khui ya cos piot pana jab tak cos pu treat bas mene u ala dena zermo treatment pu hachin ma thika chamin kyunki cos pu na ઓરલ ટ્રીટ બાર્ગોસ દે ફરેમ કેવિટિક સંસોધન કરતો દે કેવિટિ થેન મેને આતા કોઈ આગે કોઈ પ્રોગ્રેસ મે છાજુ બાર્ગોસ કેવિટી ઓતના કરતો ઝેન ઝેન છો અગર કે યરે ધ્યાન ઉક લોંગ છે તાં દિન નજર મોન ચસ પા પર દા દે બેક્ટેરિયા ધ્યાન ઉક દે નાઓ દે ગંદગી લુસ દે છાન જબ તક ઉદી કોસ પર થેન મેને કોઈ ટ્રીટમેન્ટ પર પ્રોપર હા જમેન છાન ગતો જસે ગતે ડેન્ટલ વિઝિટ બરા યરે જન ગતો જેસે સક પાસે છુનસે ફ્રી કે નાતા ના કતો સુઈન ના કતો સોસકે નોદ ના કતો હમેશા જો હે જેસે નતે નોર્મલ ચંગ મેદ ના એરા ચંગ મેદ ના સેન્સેશન ચિક ચંગ ચંગ મેદ ના એક વર્ષ સોન ડેન્ટિસ્ટ અસ્તોન હા ચંગ મેદ ના કતો ખોસ જેસે નતે જર્ચિન દે પેલા વિચાર ખજી જર્ચિન ગચી પ્રોપર બ્રશ માછા ના દીન નખપો કતો છિન યુઝ જર્ચિન દો ગચ એકદમ રીડ ઓફ પાયન ચિન સફાઈ તા માયન ચિન દો ક્લીનિંગ જર્ચિન દો જર્ચિન સ્કેલિંગ જર્ચિન ગાનો ગતી સુઈ નંગો સે એરિયા નો બ્રશ પ માલે પના ઉદા યલોઇશ બ્લેક કલર ઇસ્ટ અગર યરસ દુ હમેશા વિઝિટ પર વોશિન છે છે મહિને અનુક છે સિક્સ સિક્સ મંથ હમેશા જો હે ડેન્ટલ વિઝિટ પર વોશિન અગર યરસ બ્રશ તા મતલબ બ્રશ પર હમેશા ચેન્જ પર વોશિન થ્રી ટુ ફોર મંથ હમેશા દેર ગેપ ના થ્રી થ્રી ફોર મંથ ગેપ જખસના બ્રશ પુ ચેન્જ બાર કોશિન છને કતો અગર એરસ દુ મા બસ હા સ્કેલિંગ ઇન મા બસ અગર છે મન એક સાલ ઇર યાદ વિઝિટ બને યાર હલકા એ ડિસોન કે કેવિટી થોશિન અગર યાર એક સાલ એરસ યો સે દે કેવિટીન સબ બસ દે ફિલિંગ રે બનંગ દુ સા યાર આગે દે નાઉ ટ્રીટમેન્ટ પુ કોસલિયા હજામેન ના યાર પેનફુલ થોશિન અગર યાર દો એક સાલ એરસ મા બસ દો તીન સાલ ઇર યાદ ના બસ છને યાર પેન ન મોંચિન પેન ન મો મને આચેસ જો ભી ટ્રીટમેન્ટ પેન સે રિલેટેડ હોગા
1: છીમીની ઓછો અલગ અલગ સ્ટેશની કગા ચોસ બસે બાર ગોશિન દિસ કોલર સ્પેસ પર બસે મલના બક્ષિસ
0: એજ ગ્રુપ જે નગા તો સબસ પહેલા ગાતે અગર તીન ચાર કેટેગરી ગાતે સંગતી ઉઆરલ હા એજ ગ્રુપ પુ ગાતે ડિવાઇડ બના સબસે બાય બાત bai badigena 5 sal sapenga tez se frusa gastana ka tokni